This is KZMP 104.9 FM ફનેશા રેડિયો પર આપ સાંભળી રહ્યા છો ગુજરાતી કાર્યક્રમ સાથ સંગાત અને હું છું તમારી સાથી સંગાતી નીલમ દવે. કાર્યક્રમ તમારી સેવામાં દર રવિવારની બપોરની જેમ 12-1 વાગ્યાની વચ્ચે ગુજરાતી ગીત સંગીત સાહિત્ય ભાષાનું સુંદર સમન્વય તમારા સાથ મારા સંગાત અને ઈશ્વરના આશીર્વાદ સાથે દર રવિવારની બપોરે. તમે જાણતા હશો કે દર રવિવારની બપોરે એક નમ્ર પ્રયાસ હોય છે કે જ્યાં આગળ આપણે ઘણી બધી વાતો કરતા હોઈએ છીએ. દરેક તહેવારોની રીતિરિવાજ, ગુજરાતી સાહિત્યથી લઈને કોઈ પણ વિષય જે દુનિયામાં બનતા હોય, બધા જ વિષયોની સાથે તમારી સાથે વાતચીત થતી હોય છે. તમારા ઘણા બધા જવાબો, તમારી ઘણી બધી માહિતી, અને એમાં એક સેગમેન્ટ હોય છે શબ્દ રમતનો પણ, જે ઘણા બધા અઠવાડિયાઓથી આપણે નથી રમ્યા કારણ કે એટલા બધા તહેવારો હતા, એટલી બધી વાતો હતી. હવે આજે આપણે વાત કરવાની છે શબ્દ રમતની. પહેલી વાર કાર્યક્રમ સાંભળતા હશો અને તમને કદાચ ન ખબર હોય કે શબ્દ રમત શું, બિલકુલ જણાવીશ. આ ખૂબ જ સુંદર સ્તુતિવાદ ઓન 104.9 FM.

ગૌરાંગ વ્યાસના ખૂબ જ સુંદર સંગીતમાં ખૂબ જ સુંદર આસ્તુતિ તમે સાંભળી, જે આપણા સંસ્કૃતના શ્લોક છે, અસ્તોમાં સતગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુમાં અમૃતગમય, એની જ સુંદર આ કવિતા, એની જ સુંદર પંક્તિઓ ઓન 104.9 FM ફન એશિયા રેડિયો. હું છું તમારી સાથી સંગાથી નીલમ દવે. કાર્યક્રમ તમારી સેવામાં દર રવિવારની બપોરે 1 વાગ્યા સુધી. હવે આજે છે શબ્દ રમત, અને તમે વિચારતા હો, પહેલી વાર મને સાંભળતા હો અને વિચારતા હો કે શબ્દ રમત એટલે શું. તો શબ્દ રમત એટલે ઘણી બધી વખત હું એવો સેગમેન્ટ કરતી હોઉં છું જેમાં ઘણા બધા આપણા દરરોજના ઉપયોગમાં લેવાતા કેટલાક અંગ્રેજી શબ્દો, જેનો આપણે કોઈ દિવસ ગુજરાતી બોલ્યા જ નથી. તમે ગુજરાતી મીડિયમમાં ભણ્યા હશો કે નહીં ભણ્યા હો, ઇંગ્લિશ મીડિયમમાં જેમાં પણ તમે ભણ્યા હો, પરંતુ આ બધા એવા શબ્દ છે કે આપણને કોઈ દિવસ એની મહાવર એટલે કે એની પ્રેક્ટિસ જ નથી પડી કે ગુજરાતીમાં આપણે કેવી રીતે બોલાય. તો એવા અમુક શબ્દ હું તમારા માટે લાવતી હોઉં છું ઇંગ્લિશમાં, જેનું કરવાનું હોય છે તમારે ગુજરાતી. તો આજના જે શબ્દ છે એ ઘણા બધા ઇકોનોમીને લગતા વળગતા છે, અને ઘણી બધી વખત જે શબ્દ હોય છે આજકાલ જે પરિસ્થિતિઓ ચાલતી હોય એને લગતા જ હોય. તો ઇકોનોમીને લગતા કેટલાક શબ્દ હશે જેનું તમારે શુદ્ધ ગુજરાતી, અને હું હંમેશા કહું છું તેમ પ્રયત્ન કરજો કે ગૂગલને ના વાપરીએ ત્યાં સુધી પ્રયત્ન કરજો, કારણ કે આ એનો ગૂગલનો તો હવે બહુ જમાનો જૂનો થઈ ગયો, હવે એઆઈનો જમાનો કહેવાય, પણ જ્યાં સુધી પ્રયત્ન કરી શકો ત્યાં સુધી કરજો, કે તમને જેટલું પણ યાદ હોય કે તમને ખબર હોય એ મને કહેજો. તો પહેલો શબ્દ ઘણો સરળ શબ્દ, પછી જેમ જેમ આગળ વધશું થોડા અઘરા શબ્દો પણ આવશે. પહેલો જે શબ્દ છે એ છે ઇકોનોમી. તમારે મને કહેવાનું છે કે ઇકોનોમીનું ગુજરાતી શું થાય. 972-235-5555, વન્સ અગેન 972-235-5555, અને તમારે મને શબ્દનો જે અર્થ કહેવાનો છે કે અનુવાદ કરવાનો છે એ છે ઇકોનોમી.

0: ખૂબ જ સુંદર ગીત ઐશ્વર્યા મજમુદારના અવાજમાં બિલકુલ આખું સાંભળશું. ફનીશા, યુ આર લાઈવ ઓન એર એન્ડ આઈ થિંક આઈ લોસ્ટ ધેટ લાઈન. તમે મને ફરીથી કોલ કરી શકો છો અને નંબર છે 9722355555 એન્ડ યુ આર લાઈવ ઓન એર. હેલો,
1: ઇકોનોમી નો ગુજરાતી શબ્દ છે અર્થશાસ્ત્ર.
0: અર્થશાસ્ત્ર બિલકુલ થાય. નિખિલભાઈ, તમને શું લાગે છે અર્થશાસ્ત્ર કેવું ચાલે છે આજકાલ?
1: અત્યારે જે પ્રમાણે ચાલી રહ્યું છે, આઈ થિંક મોંઘવારી ખાસી એવી વધી ગઈ છે. આઈ થિંક ગેસ ના ભાવ ઇટ્સ ઓલરેડી ખાસા એવા હાઈ છે, તો બધું મોંઘું થઈ રહ્યું છે.
0: બિલકુલ.
1: તો મારા મત પ્રમાણે ઇકોનોમી ઇઝ નોટ ડુઇંગ ધેટ ગુડ.
0: યસ યસ, એબ્સોલ્યુટલી. થેન્ક યુ સો મચ નિખિલભાઈ એન્ડ ફનીશા, યોર લેવન એર.
2: ઇકોનોમી એટલે અર્થવ્યવસ્થા.
0: અર્થવ્યવસ્થા.

આકાશ ખૂબ સુંદર ગીત છે, જેના શબ્દ છે આકાશ ગંગા સૂર્ય ચંદ્ર તારા કોઈના નથી. અને આ ગીત એટલું બધું મને પ્રિય છે, ગુજરાતી સંગીત મને આમ પણ પ્રિય છે, અને એટલા માટે તમે મને સાંભળો છો, હું તમને સાંભળતી હોઉં છું ઘણા વર્ષોથી. પરંતુ ઘણા ગીતો એવા હોય છે કે તમને તમારા જીવનની ઘણી બધી યાદો એની સાથે સંકળાયેલી હોય, અને કદાચ મેં ઘણી બધી વખત આનો ઉલ્લેખ કર્યો છે કે આ ગીત હું એટલી બધી નાની હતી ત્યારે અમારી સ્કૂલમાંથી, ઇન્ડિયાની વાત કરી રહી છું, મુંબઈની વાત કરી રહી છું, કે આખા મુંબઈના કેટલાક વોર્ડ્સના ઘણા બધા સ્કૂલ સ્ટુડન્ટ્સને લઈને શિવાજી પાર્કમાં એક ભવ્ય સમારોહ થયો હતો, અને એમાં હજારો સ્ટુડન્ટ્સમાંથી, દરેક સ્કૂલમાંથી એક કે બે સ્ટુડન્ટ્સ જે સિંગર કંઈક થોડું ઘણું ગાઈ શકે, એમાંથી હજારો સ્ટુડન્ટ્સે આ ગીત એક સાથે કોરસમાં ગાયેલ. અને ઘણા બધા વર્ષો પહેલાંની વાત છે, આકાશ ગંગા સૂર્ય ચંદ્ર તારા કોઈના નથી. અને એ જે વાતાવરણ હતું, કદાચ મારી બાળપણની મેમરીમાં હજી પણ એટલું બધું સંકળાયેલું છે એ વાતાવરણ, કે એક સ્વર હજારો છોકરાઓનો, એ જે શિવાજી પાર્ક કહું છું, એક ખોટું મેદાન જેવું છે, એક સ્વર હજારો સ્ટુડન્ટ્સનો એક સાથે આ શબ્દમાં, અને એટલું સુંદર સંગીતમય વાતાવરણ હતું વિથ લાઈવ મ્યુઝિક. અગેન, યસ, લાઈવ મ્યુઝિક હતું આ આખું ગીત, જેના શબ્દ હતા આકાશ ગંગા સૂર્ય ચંદ્ર તારા કોઈના નથી. કાર્યક્રમનું નામ સાથ સંગાથ, હું છું તમારી સાથી સંગાથી, અને થોડી યાદોમાંથી હું પાછી આવી જાઉં, પ્રેઝન્ટમાં આવી જાઉં. અને પ્રેઝન્ટમાં મેં તમને સવાલ પૂછ્યો હતો કે ઇકોનોમીનો અર્થ શું થાય છે. હવે ઇકોનોમિક્સ એક શબ્દ છે, રાઈટ? તમે જે ભણ્યા હશો, કદાચ ઇકોનોમિક્સ ભણ્યા હશો, ઇકોનોમિક્સ છે એ અર્થશાસ્ત્ર, જે શાસ્ત્ર તમને અર્થવ્યવસ્થા શીખવાડે એ ઇકોનોમિક્સ. ઇકોનોમી એટલે અર્થતંત્ર. તમે પાકશાસ્ત્ર હોય, એમ દરેક અલગ અલગ, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, તો ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર થાય. પરંતુ ઇકોનોમી જ્યારે આપણે ખાલી કહેતા હોઈએ તો એનો અર્થ થાય છે અર્થતંત્ર. આ તો થઈ ગયો પહેલો શબ્દ, બીજો શબ્દ પણ આવશે જલ્દી જલ્દી. કયો શબ્દ એ તમને જણાવીશ 104.9.

જાવેદ અલી જે ખૂબ જ મશહૂર પ્રખ્યાત બોલીવુડ સિંગર છે, એમના અવાજમાં તમે આ ગીત સાંભળ્યું, ગુજરાતી ગીત જે બિલકુલ. 972-235-5555 પ્રીતિબેનનો ખૂબ ખૂબ આભાર, જે ગુજરાતી નથી છતાં પણ શિવાજી પાર્ક નામ સાંભળીને એમણે મને કોલ કર્યો. અને એમની પણ ઘણી બધી જૂની યાદો, જૂની સ્મૃતિઓ કે જ્યાં એ પોતે પણ ગાવા જતા હતા શિવાજી પાર્કમાં, એની યાદો ઘણી બધી. અને મારા નોન ગુજરાતી લિસનર્સનો ઘણો ઘણો આભાર જે મને પ્રેમથી સાંભળતા હોય છે. બોલી શકે કે ન બોલી શકે, દેટ્સ નોટ ધ પોઈન્ટ. તમે ગુજરાતી ના બોલતા હોય તો કંઈ વાંધો નહીં, તમે સાંભળો છો, થોડું ઘણું સમજો છો અને વર્ષોથી આ સાંભળતા સાંભળતા થોડું શીખ્યા છો, એની માટે ખૂબ આભાર. તો કાર્યક્રમમાં આજે શબ્દ રમત ચાલી રહી છે અને પહેલો શબ્દ મેં કહ્યું ઇકોનોમી, એટલે કે અર્થતંત્ર, અર્થશાસ્ત્ર, અર્થતંત્ર, અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ માટે હોય છે. હવે ઇન્ફ્લેશન જ્યારે શબ્દ કહીશ તો તમે બધા જ કોલ કરવાના છો, મને ખબર જ છે. સો હું તમને કહી દઉં કે મોંઘવારી સિવાય એક શબ્દ છે એનો હું અર્થ શોધું છું. મોંઘવારી તો છે જ, ઇન્ફ્લેશન એટલે મોંઘવારી કહેવાય જ, પરંતુ મોંઘવારીની સાથે એક બીજો શબ્દ છે એ તમે કહી શકો. તો 972-235-5555 કાર્યક્રમનું નામ સાત સંઘાત.

0: સજન મારી પ્રીતડી ભૂલી ના ભૂલાશે પ્રણય કહાણી ફનેશા યોર લાઈફ ઓન એર
1: નીલમબેન ઇન્ફ્લેશન નો બીજો ગુજરાતી શબ્દ છે ફુગાવો.
0: અરે વાહ, શું વાત છે. મને પહેલા જ કોલર માં સાચું જવાબ મળી ગયો. તમારું નામ શું સર?
1: રૂપલ દેસાઈ.
0: આ સર રૂપલ બેન, થેન્ક યુ. અને તમે આ ક્યાં ક્યાં સાંભળ્યો તો આ શબ્દ? મને તમે કહો, તમે છાપામાં વાંચ્યો તો કે કોઈ સાંભળ્યું?
1: ના ના ના, તો ખબર નહીં, મગજમાં ઘણા વખત
0: થી આવતો. મગજમાં વેસી ગયો. રાઈટ રાઈટ, થેન્ક યુ રૂપલ બેન. ફનેશિયા રેડિયો નો અવાજ પ્લીઝ ધીમો.
2: યા
0: યસ,
2: ફુગાવો એનો અર્થ થાય ફુગાવો.
0: ફુગાવો થાય, જી બિલકુલ. અને ફનેશિયા?
3: હા, ઇન્ફ્લેશન નો મતલબ ફુગાવો થાય.
0: બિલકુલ ફુગાવો થાય. અને તમે ક્યાં વાંચેલું? તમે ક્યાંક સાંભળેલું વાંચેલું કે તમને યાદ રહ્યું છે?
3: ગુજરાતી મારી મૂળભૂત ભાષા, તો પછી મધર લેંગ્વેજ.
0: મધર લેંગ્વેજ એટલે માતૃભાષા, તો આપણને યાદ. અને ખાસ કરીને જો છાપા વાંચ્યા હોય ઇન્ડિયામાં, તો ફુગાવો શબ્દ જ વધારે વપરાતો હોય. સો થેન્ક યુ સો મચ. તમારું નામ શું સર?
3: સાહિર લખાણી.
0: સાહિર ભાઈ થેન્ક યુ. એન્ડ ફનેશિયા યોર લાઈવ ઓન એર, લાસ્ટ કોલર.
4: કેમ છો નીલમબેન?
0: બસ એકદમ ફાઇન સર, તમે કેમ છો?
4: મિતેશ એકદમ સરસ.
0: મિતેશ ભાઈ થેન્ક યુ. આઈ રીમેમ્બર, તમે ઘણા બધા કોલ્સ માં અમને સેગમેન્ટ માં જવાબ આપતા હો છો.
4: રાઈટ, આજના ક્વેશ્ચન નો આન્સર ફુગાવો છે. ફુગાવો
0: ફુગાવો છે, બિલકુલ. ગુજરાતી છાપાઓ હજી પણ વાંચતા લાગો છો? રાઈટ, ઓનલાઈન વાંચતા હશો ઘણા બધા.
4: યા,
0: થેન્ક યુ સો મચ સર.

0: फैमिली को चाहिए नॉर्थ इंडियन, फ्रेंड्स को साउथ इंडियन, अब जाए तो जाए कहाँ?
1: सिंपल, बसेरा ग्रैंड, वन डेस्टिनेशन, डबल द फ्लेवर।
2: मतलब क्रिस्पी गोल्डन डोसा?
1: यस, रिच नॉर्थ इंडियन फेवरेट्स, फ्लेवरफुल लोडेड बिरयानी और एक डिलिशियस बुफे जहाँ चॉइसेस ही चॉइसेस हैं।
2: वाओ, ग्रेट फूड, फुल वैरायटी एंड एवरीवन्स हैप्पी।
0: फैमिली डिनर हो या फ्रेंड्स के साथ सेलिब्रेशन, मेक एवरी मील ग्रैंड एट बसेरा ग्रैंड। बसेरा ग्रैंड, कम हंग्री, लीव हैप्पी टुगेदर।
3: शादी ब्याह का कोई मौका हो या कोई त्योहार, खूबसूरत लिबास खुशियों को दुगना कर देता है।
1: हर खुशी में आपके साथ मान्यवर मोहे, ट्रेडिशनल सेलिब्रेशन वेयर फॉर मेन, वुमेन एंड चिल्ड्रन, क्राफ्टेड विद एक्सक्विजिट ब्लेंडेड फैब्रिक्स। मान्यवर मोहे, लोकेटेड ऑन रीजेंट बुलेवार्ड ऑफ 635 ईस्ट इन इरविंग।
4: Wait a minute. Who are you?
5: Did someone say $100 credit for pizza? If you have an Amex Platinum card, you may be eligible for a $100 credit at Fun Pizza Kitchen. Treat yourself to cheesy favorites, special flavors, and mouth-watering toppings that'll have you coming back for another slice. Just visit the Fun Pizza Kitchen Frisco location before September 30th. For eligibility and details, call the Frisco location or simply walk in. Fun Pizza Kitchen. Bring your appetite. We'll bring the flavor.
6: इस साल तो कमाल हो गया, हमारा रेवेन्यू डबल हो गया।
7: सर अच्छा है, लेकिन आपने टैक्स प्लानिंग किया?
6: नहीं।
7: बुक कीपिंग अपडेटेड है?
6: नहीं।
7: कैश फ्लो फोरकास्ट बनाया?
6: वो भी नहीं।
7: तो पिक्चर अभी बाकी है मेरे दोस्त।
1: रेवेन्यू देखकर खुश मत होइए। बिजनेस में तब ऑल इज वेल होगा जब हमारे नंबर्स भी स्ट्रॉन्ग हो। फॉर योर टैक्स प्लानिंग, बुक कीपिंग एंड CFO सर्विसेज, विजिट agfintax.com, कॉल 972-618-8555। AG Fintax, your growth, our strategy. AG Fintax, led by Forbes Finance Council member Anil Granthi.
8: Services are subject to individual eligibility and applicable laws. Terms and conditions apply.
9: क्या पहले उस आदमी का साइन लेकर आओ जिसने मेरे हाथ पे ये लिख दिया था।
10: साइन मिलना मुश्किल है, लेकिन प्लेनो में जबरदस्त खाना, उसका सिग्नेचर मिल गया। सिग्नेचर क्विजिन इन प्लेनो, फेमस निहारी, सिजलिंग ग्रिल्स, क्रिस्पी फ्राइड चिकन और माउथ वाटरिंग पराठा रोल्स। और कोई भी सेलिब्रेशन हो तो बैंक्वेट सर्विसेज भी। लोकेटेड एट स्प्रिंग क्रीक एंड आलमा, ईस्ट प्लेनो। विजिट signaturecuisine.net. सिग्नेचर क्विजिन, हर टेस्ट पर अपना सिग्नेचर।
11: क्या आपको बिजनेस खरीदने के लिए लोन चाहिए?
12: कॉल दी SBA लोन एक्सपर्ट्स।
11: क्या आप फ्रेंचाइज शुरू करना चाहते हैं?
12: कॉल दी SBA लोन एक्सपर्ट्स।
11: क्या आपको अपने बिजनेस के लिए वर्किंग कैपिटल की जरूरत है?
12: कॉल दी SBA लोन एक्सपर्ट्स।
11: कंस्ट्रक्शन हो या रेनोवेशन, बिजनेस खरीदना हो या रीफाइनेंस कराना हो, फॉर ऑल योर बिजनेस फाइनेंशियल नीड्स एट द बेस्ट इंटरेस्ट रेट एंड लोएस्ट डाउन पेमेंट, कॉल दी SBA लोन एक्सपर्ट्स एट 817-786-3338। दैट्स 817-786-3338।
13: How may I help you?
14: Hello, मेरे relatives आ रहे हैं। Everyone's asking lunch में क्या है?
13: Fikar not, we have the perfect solution.
1: The Flavor Lounge in Frisco brings you its all-new weekend lunch buffet. From flavorful Indian favorites to live counters and chef special, 25 plus dishes, welcome drink, chaat, appetizers, main course and dessert. Saturday to Sunday, 12 p.m. to 3 p.m. This weekend, let the Flavor Lounge do the cooking.
15: Hi, this is Priyanka Chopra and you're listening to Fun Asia Radio.
16: એક વાર ફરીથી તમારું સ્વાગત આ કાર્યક્રમમાં, ગુજરાતી કાર્યક્રમ સાત સંગાત. હમણાં હમણાં રેડિયો ટ્યુનિંગ કર્યો છે તો તમે 33 મિનિટ લેટ છો. કાર્યક્રમ 12 થી 1 વાગ્યાની વચ્ચે ઓન 104.9 FM. ઘણા બધા શ્રોતાઓનો આભાર જે હંમેશા દર રવિવારે મને યાદ રાખીને કાર્યક્રમ સાંભળતા હોય છે, દરેકનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. કારણ કે તમારો સાથ સંગાત છે એટલા માટે જ આ કાર્યક્રમ શક્ય બન્યો છે. સાથ સંગાતથી જ આ કાર્યક્રમ શક્ય બને છે, કારણ કે સવાલોના જવાબ તમે જ આપતા હો છો. તમારી માહિતીથી જ ચાલે છે આ કાર્યક્રમ દર રવિવારની બપોરે. માય ટાઈમ ઇક્વિટીને યાદ કરી લઈએ. CPS સુધીર ભાઈ, નંબર છે 4697021272. mytimeequity.com. તમારી પાસે પોર્ટફોલિયો મેનેજમેન્ટ, રિયલ એસ્ટેટ, ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ, કોઈ પણ સવાલ હોય એના જવાબ તમને બિલકુલ સુધીરભાઈ આપી શકે છે. રિટાયરમેન્ટ પ્લાનિંગ પણ તમારું કરી શકે છે. એન્ડ દેટ ઇઝ mytimeequity.com ઓર 4697021272. રેડિયોમાં આજે જે કાર્યક્રમમાં સેગમેન્ટ જે છે એ છે શબ્દ રમત. શબ્દ રમતમાં આજે મેં તમારી માટે કેટલાક ગુજરાતી શબ્દનું તમને અનુવાદ પૂછી રહી છું. અને મેં કહ્યું તેમ આ બધા શબ્દ એવા હોય છે, આપણે કોઈ દિવસ જ્યારે કોઈક સાથે વાત કરતા હોઈએ તો ઘણા બધા એવા શબ્દો હોય કે આપણે કોઈ દિવસ એનું ગુજરાતી નથી બોલતા, અને એવા શબ્દો હું વિચારી વિચારીને એક જ જૂથના લાવતી હોઉં છું. દાખલા તરીકે આપણે કોઈની સાથે વાત કરતા હોય તો બહુ બહુ મોંઘવારી બોલીએ કે બહુ મોંઘવારી વધી ગઈ છે, એમ ને કે કેટલો ફુગાવો વધી ગયો છે, રાઈટ? ફુગાવાનો દર તો જુઓ. આપણે એવા બધા શબ્દ નથી બોલતા, આપણે ઇકોનોમી માટે અર્થતંત્ર નથી બોલતા. જ્યારે બી કોઈની બી સાથે ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોઈએ કે ગમે તે મીડિયમમાં, આપણે હંમેશા એમ જ કે ઇકોનોમી બહુ ખરાબ છે, અર્થતંત્ર બહુ ખરાબ છે, એવું બહુ જવલે રેરલી આપણે બોલતા હોઈએ છીએ. તો બસ એવા શબ્દ જ હું હંમેશા લાવતી હોઉં છું આ સેગમેન્ટમાં, જેનું નામ છે શબ્દ રમત. સાંભળ્યા ગીત, ત્યારબાદ એક ઓર શબ્દ જેનો જવાબ આપવાનો છે તમારે ઓન 104.9 FM.

0: મેં તો સૂરજને રોપ્યો છે આંગણે, મારા સપનાના દરિયા ખળભરેલો. કેટલા સુંદર શબ્દ ગુજરાતી ગીત. અને ઘણી બધી વખત હું તમને કહેતી આવી છું કે ગુજરાતી ગીતોની જે એક આપણી ઓળખ હતી કે ગુજરાતી સંગીત એટલે ફક્ત અને ફક્ત ગરબા રાસ એવું નથી રહ્યું. સુગમ સંગીતના પણ કેટલાક ગુજરાતી ગીતો સાંભળતા હતા બધા, પરંતુ હમણાંથી છેલ્લા ઘણા બધા વર્ષોથી, એક દશકો થઈ ગયો મને લાગે છે, એક દશકાથી જે ગુજરાતી સંગીતનું સ્તર ઉચકાઈ ગયું છે, જે રીતે ગીતો બની રહ્યા છે, જે રીતે ફિલ્મો બની રહી છે, જે રીતે ફિલ્મી સંગીત બની રહ્યું છે ગુજરાતી. આ પણ તમે જે ગીત સાંભળ્યું એક ફિલ્મનું હતું. તમને ફિલ્મ ગમે ના ગમે અલગ વાત છે, ગુજરાતી ફિલ્મો, પરંતુ એનું સંગીત છે એનું સ્તર ઘણું ઉચકાઈ ગયું છે. કાર્યક્રમનું નામ સાત સંઘાત. હવે આવે છે એનો શબ્દ બજેટ. ઘરનું પણ બજેટ હોય, કન્ટ્રીનું પણ હોય, દેશનું હોય, સ્ટેટનું હોય, ઓફિસનું પણ હોય, બધામાં બજેટ તો સાંભળતા જ હશો આ શબ્દ, રાઈટ? કે બજેટ શબ્દ વગર તમારું કોઈ પણ કાર્ય શક્ય નથી, ઓફિસ હોય કે ઘર હોય કે કન્ટ્રી હોય. તમારે મને કહેવાનું છે કે બજેટનું ગુજરાતી શું થાય. 972-235-5555 કે તમારે જો બજેટ શબ્દ મેં તમને કહ્યો ગુજરાતીમાં તમારે કહેવું હોય તો તમે એને કઈ રીતે કહેશો. ઘણું સરળ છે, તમને બિલકુલ આવડશે જ. થોડા કોલ્સ ઓન એર લઈશ, પરંતુ એક નમ્ર વિનંતી કે તમે જ્યારે પણ કોલ કરો તમારા રેડિયાનો અવાજ એકદમ ધીમો. એન્ડ ફનેશિયા, યુ લાઈવ ઓન એર. અંદાજપત્ર, બિલકુલ સર, થેન્ક યુ. એન્ડ ફનેશિયા,
1: હેલો, ગુડ આફ્ટરનૂન નીલમબેન, થેન્ક્સ ફોર ટેકિંગ માય કોલ.
0: ગુડ આફ્ટરનૂન સર, જી જી, ઓન એર છે, બોલો.
1: ગૌતમ બોલું છું. આપણે બજેટ એટલે આયોજન પત્ર.
0: આયોજન પત્ર, તમારું ઘરનું તમે આયોજન બિલકુલ બરાબર કરતા છો કે તમારા હોમ મિનિસ્ટર કરે છે. તમે કરો છો કે હોમ મિનિસ્ટર કરે છે? બધી મિનિસ્ટ્રી તમે ઘરમાં આપી દીધી છે પત્નીને, એટલે સારું સારું. થેન્ક યુ સો મચ ગૌતમભાઈ, થેન્ક યુ ફોર કોલિંગ.

0: કોઈ બી વસ્તુનું જો પેકેજ છે કે એનું આવરણ બદલાઈ જાય તો એનો જે સ્વાદ છે એ પણ બદલાઈ જાય, એનો રંગરૂપ બદલાઈ જાય. તે જ રીતે આપણા જૂના ગીતો, આપણા જૂના ગુજરાતી પ્રાચીન ગીતો, ગરબા, લોકગીત, તમે જે પણ કહો, નવા સંગીતકારો આવીને, નવા ગાયકો આવીને એને એક નવું સ્વરૂપ આપે છે, જેનાથી ઘણા બધા એવા યંગસ્ટર્સ, ઘણા બધા યંગ જનરેશનના જે આપણા બાળકો છે, સ્કૂલ કોલેજ કિડ્સ, એ લોકો પણ આ ગુજરાતી ગીતોથી અટ્રેક્ટ થાય છે. કે હિન્દી ગીતો તો ઓફકોર્સ ઘણા બધા એવા બદલાતા જ રહે છે, પરંતુ સંગીત સંગીત જ રહે છે, સંગીતના સૂરો એ જ રહેવાના છે. પરંતુ ઘણી બધી વખત સમયને અનુરૂપ સંગીતનું સ્વરૂપને બદલવું પડે છે. કાર્યક્રમનું નામ સાથ સંગાત. આજે સ્વરૂપને રૂપની વાત નથી કરી રહી, વાત કરી રહી છું હું તમારી સાથે શબ્દ રમતની અને ઇકોનોમીનો બી. પણ તમે ઘણા બધા જવાબ મને આપ્યો, એ જ રીતે તમે મને ફુગાવો એટલે કે ઇન્ફ્લેશનના ઘણા બધા જવાબ આવ્યા. તો ઘણા બધા તમારા બધા કોલ્સ માટે, જવાબો માટે, સાથ માટે, સંગાત માટે ખૂબ ખૂબ આભાર. સવાલ મેં તમને બીજો પૂછ્યો હતો કે તમે બજેટને શું કહેવાય. બજેટ એટલે કે તમારું આગામી જે વર્ષ છે એ વર્ષમાં તમારે કેટલી કેટલા તમારા પ્લાનિંગ તમે કરો, તમે અંદાજ તમે રાખો, રાઈટ? કોઈ બી વસ્તુનો તમે અંદાજ રાખી શકો છો કે આટલો મારો ખર્ચો આમાં થશે, આટલો મારો ખર્ચો ઘરના મોર્ગેજમાં, ગ્રોસરીઝમાં, વગેરે વગેરે. તે જ રીતે જે કંપનીઝ હોય છે એમના રોડમેપ હોય કે આટલા પ્રોજેક્ટ્સને, આટલા એપિક્સને અમારે આટલા બધા મિલિયન ડોલરનું આટલું ઇન્વેસ્ટમેન્ટ છે, આટલા પ્રોજેક્ટને, કઈ વસ્તુને, કયા ડિપાર્ટમેન્ટને, કયા ઓર્ગને વધારે પૈસા જોઈશે. કન્ટ્રીને પણ તે જ રીતે દરેક વસ્તુનું આયોજન કરવું પડે કે કયા સ્ટેટને કેટલા પૈસા જોઈશે, કેટલાનું કેટલા, કેટલી એમની ઇન્કમ હશે, કેટલું એક્સપેન્સીસ. તો આ બધું જે આયોજન કરવું પડે, બધું અંદાજે હોય. આ બધું જ અંદાજ હોય છે કે એમના આગલા વર્ષમાં પરથી એ લોકો શીખી શીખીને અંદાજ થતો હોય, અને એટલા માટે અંદાજપત્ર કહેવાય બજેટને. કારણ કે એ ફક્ત અંદાજ હોય છે, એમાં કોઈ જાતનું એમની ગેરંટી નથી હોતી કે આમ જ થઈ શકે. તો બજેટ પણ તમે પ્લાન કરતા હો, ટ્રીપનું હોય કે ઘરનું, તમે અંદાજ જ લગાડી શકો, અને એટલા માટેનો શબ્દ છે અંદાજપત્ર. હવે હું વિચારું છું કે 12 મિનિટ બાકી છે કે 11 મિનિટ બાકી છે. યસ, તો ચલો છેલ્લો શબ્દ પૂછી લઉં, થોડોક અઘરો શબ્દ, કારણ કે તમે બધા એટલા બધા સ્માર્ટ છો કે આવડશે જ તમને. શબ્દ છે ફિસ્કલ ડેફિશિયન્ટ. આઈ નો થોડું અઘરું તમને થશે, પરંતુ આ પણ તમે ન્યૂઝમાં ઘણી બધી વાર સાંભળ્યું હશે, ઘણી બધી વખત તમે પોતે પણ કદાચ કોઈક આર્ટિકલ વાંચતા હશો, એમાં વાંચ્યું હશે. તો ફિસ્કલ ડેફિશિયન્ટ જો હું શબ્દ બોલું તો એનો અર્થ શું થઈ શકે? ફિસ્કલ ડેફિશિયન્ટ. તમે ફક્ત ફિસ્કલનો જવાબ આપશો તો પણ ચાલશે, ફક્ત ડેફિશિયન્ટનો જવાબ આપશો તો પણ ચાલશે. સાથ સંગાતમાં તમે છો મારા સાથી સંગાતથી દર રવિવારની બપોરે ઓન 104.9. લઈશું કેટલાક કોલ્સ ઓન એર એન્ડ ફોર નેશન. રેડિયાનો અવાજ પ્લીઝ ધીમો, એકદમ ધીમો. રેડિયાનો અવાજ ધીમો નહીં હોય તો હું તમને ઓન એર જ્યારે પણ લઈશ મને તમારો અવાજ નહીં આવે. ફરીથી તમે મને કોલ કરી શકો છો 972-235-5555. કાર્યક્રમનું નામ સાથ સંગાત.
1: એ અખિલ બ્રહ્માંડનું સર્જન, સંચાલન અને પાલન કરનારી શક્તિ સ્વરૂપા માં છે, જેને શ્રદ્ધા જગતના લોકો જગદંબા કહે છે. એ સર્વવ્યાપક માએ આખે આખા આકાશનું જે ઓઢણું ઓઢ્યું છે ને, એ ઓઢણું એટલે જ આ ભેળિયો.
0: ફિસ્કલ ડેફિશિયન્ટ નો હું તમને પૂછી રહી છું અર્થ એન્ડ ફનીશ આઈ લાઈવ ઓન એર.
2: Yeah, hi, Nilman, thanks for taking my call again.
0: Sure, sure. Gautam here. Yes, Gautam.
2: Yeah, so fiscal deficit ne apde nanakiya khat kahi sakhi.
0: Bilkul, sir. Tame India ma kya angal economy bhanya hata ki tame su bhanya hata.
2: Zada vaapi vaapi vaapi na shu.
0: Vaapi na shu. Par tame economics li delu bhanwa ma?
2: Nahi, nahi, accounts ne, engineering li delu.
0: Yeah. All right. Thank you, sir. Thank you.
2: Thank you.
0: Thank you. Sarupa ma
1: chhe. જેને શ્રદ્ધા જગતના લોકો જગદંબા કહે છે. એ સર્વવ્યાપક માએ આખે આખા આકાશનું જે ઓઢણું ઓઢ્યું છે ને, એ ઓઢણું એટલે જ આ ભેળિયો.

સલીમ સુલેમાનના સંગીતમાં અને સલીમ મર્ચન્ટના અવાજમાં કરલે મન ભજન, બહુ જ સુંદર આ ગીત જે છે તમે સાંભળ્યું ઓન 104.9 FM ફનેશિયા રેડિયો કાર્યક્રમનું નામ સાત સંગાત. આ બધા જ આપણા જે ગુજરાતી જૂના ભજન હતા, જે ગુજરાતી જૂના છંદ હતા, એને એક નવા સ્વરૂપમાં જ્યારે સાંભળીએ ત્યારે મને ઘણી બધી વખત થતું હોય કે આપણું જે યંગર જનરેશન છે એવું નથી કે ગુજરાતી સંસ્કૃતિ કે ભારતીય સંસ્કૃતિને પસંદ નથી કરતી. ઘણી બધી વખત

ભાદરવા પૂનમ હમણાં જ ગઈ છે બિલકુલ, એટલે અંબાજી માતાને યાદ કરીએ અને આદ્યશક્તિની આરાધનામાં આ કાર્યક્રમમાં ગીત આ તમે સાંભળ્યું આજે ઓન 104.9 FM ફનેશિયા રેડિયો. કાર્યક્રમનું નામ સાતસંગાત. ખૂબ ખૂબ આભાર. ઘણા બધા કોલ્સ હજી પણ હું ઓફેર લઈ રહી છું અને એટલા માટે જ હું કહું છું કે આ કાર્યક્રમ તમારા વગર શક્ય નથી. તમે જે પણ માહિતી આપો છો, તમે જે પણ કોલ્સ કરો છો, એનાથી જ આ કાર્યક્રમ શક્ય બને છે. વિષય ઘણા બધા હોય છે, કોઈ પણ વિષયની વાત હોય, રીતિરિવાજ, તહેવાર, શ્લોક, સંસ્કૃતિ, ભાષા. ઘણી બધી વખત એવું બને છે કે આપણે ગુજરાતી સિવાયના પણ વિષયોની વાત કરતા હોય છે, પરંતુ તમારો સાથ, સંઘાત, સહકાર એટલો જ હોય છે દર રવિવારે. અને મેં કહ્યું તેમ નોન ગુજરાતી લિસનર્સનો પણ ખૂબ ખૂબ આભાર, કારણ કે એ લોકો પણ ગુજરાતી સમજતા હશે, ખબર નહીં કેટલું કેટલું બોલતા હશે, એ પણ એ લોકો નથી એટલું બોલી શકતા. છતાં પણ કોઈ પણ રિજનલ લેંગ્વેજના લિસનર્સ જ્યારે મને કોલ કરીને સવાલના જવાબો આપવાનો પ્રયત્ન કરતા હોય છે, કાર્યક્રમમાં ભાગ લેવાનો પ્રયત્ન કરે, ત્યારે ઘણીવાર બહુ ગદગદ થઈ જવાતું હોય છે. અને આ બધો તમારો પ્રેમ છે, ઈશ્વરના આશીર્વાદ દર રવિવારની બપોરે. સાંભળી અંતિમ ગીત આ કાર્યક્રમમાં, જે બિલકુલ ફિસ્કલ ડેફિશિયન્ટ જે છે, ફિસ્કલ એટલે નાણાકીય. કોઈ પણ શબ્દ માટે જ્યારે ફિસ્કલ હોય એટલે કે ફિસ્કલ યર વગેરે વગેરે, સો નાણાકીય જે છે એ છે ફિસ્કલ. ડેફિશિયન્ટ એટલે શું? કોઈ પણ વસ્તુ જ્યારે ખૂટી જાય, આપણે કહીએ ને કે આ ખૂટી ગયું છે, તો ડેફિશિયન્ટનો ગુજરાતી શબ્દ છે ખાદ્ય. જ્યારે તમારા જે એક્સપેન્ડિચર્સ હોય, તમે જે પણ ખર્ચા કરતા હો, એ ખર્ચાઓ વધી જાય તમારા પોતાના કોઈ પણ તમારી ઇન્કમ કરતાં, તો એ થઈ જાય છે ફિસ્કલ ડેફિશિયન્ટ. અને ખાસ કરીને કોઈ પણ કન્ટ્રી, કોઈ પણ દેશ માટે, કોઈ પણ દેશના અર્થતંત્ર માટે આ બધા શબ્દ વધારે વપરાતા હોય છે, ફિસ્કલ ડેફિશિયન્ટ. તો આ હતો આજનો મારો કાર્યક્રમ. એકથી બે ભૂલતા નહીં, હું હિન્દીમાં કાર્યક્રમ કરતી હોઉં છું, ગેર ફિલ્મી સંગીત સાથે, જેમાં ઘણા બધા ઇન્ડિપેન્ડન્ટ આર્ટિસ્ટથી લઈને ઓટીટી પ્લેટફોર્મની વાત થતી હોય છે, કેટલીક ગઝલ્સની પણ વાત થતી હોય છે. આજે લતા મંગેશકરજીના અવાજમાં કેટલીક ગઝલ સાંભળશું એમની જન્મજયંતિ નિમિત્તે, પરંતુ એ કાર્યક્રમ એકથી બેની વચ્ચે ઓન 104.9 FM.